ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે. રત્ના રેડિયો મોરિશિયસના લહેરો પર મીડિયમ વેવ 819 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. અને તારીખ પ્રમાણે જોવા જઈએ તો આજની તારીખ છે 6 તારીખ, જુલાઈનો મહિનો 2026નું વર્ષ, અને તે સાથે જ આપણે તિથિ પ્રમાણે જોવા જઈએ આજની તિથિ છે જેઠ વદ છઠ, સોમવારનો દિવસ છે, પહેલો દિવસ અઠવાડિયાનો, અને એ સાથે જ શિયાળાએ પકડ્યું છે જોર. તો બસ તમે તમારા હેલ્થનું પૂરેપૂરું ધ્યાન રાખતા આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જાઓ. રત્ના આપ સૌ કોઈનો સાથ આપી રહી છે બપોરના 2 વાગ્યા સુધી. સોમવારનો દિવસ સૌ કોઈ માટે બસ ભરપૂર ઉર્જાની સાથે, અને આજના આપણા કાર્યક્રમમાં મધુર ગુજરાતી ગીતો સિલેક્શનમાં રાખવામાં આવ્યા છે આપ સૌ કોઈ માટે. અને આજે છે ભાઈ ભોળાના શંભુનાથનો દિવસ, તો ચાલો ભગવાનનું નામ લેતા કરીએ આજના આપણા કાર્યક્રમની એક સુશરૂઆત. હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પ્રથમ ગીત શિવતાંડવ આલ્બમમાંથી લેવામાં આવેલું.

રંગારંગનો આજનો આ કાર્યક્રમ અને બહુ જ મધુર કાર્યક્રમની સાથે આપણે પણ આગળ વધી રહ્યા છીએ. ભાઈ, વધારે ખેંચીને ગૂંચ કરવા કરતા ઢીલ મૂકીને જવા દેવું સારું. પછી એ પતંગ હોય કે જીવન સંબંધ, કારણ કે ઘણી વખત આપણે બહુ ખેંચતાણ કરવા જઈએ છીએ ને, ત્યાં જ સંબંધ તૂટવાના ચાન્સીસ વધારે હોય છે. તે શા માટે મને ફોન નહીં કર્યો? તું શા માટે મારી સાથે વાત નથી કરતી? આટલા શું બિઝી થઈ ગયા છો? લાઈફ બહુ ડિફિકલ્ટ છે દોસ્તો. આજકાલની લાઈફમાં આટલા બધા સવાલો ન પૂછો, કારણ કે આજકાલની જે જિંદગી છે ને, હંમેશા આપણે કોમ્પ્લિકેટ કરવામાં

લાગી ચૂક્યા છીએ, માટે જ તો સંબંધ આપણાથી દૂર થવા લાગ્યા છે. સો આટલી નાની અને સિમ્પલ વાતો જો સમજમાં આવી જાય તો લાઈફ એકદમ ઇઝી, સરળ બની જાય. એન્ડ ગાઈઝ, તમને કહું, બપોરના 12 વાગ્યા તો મોકામાં બસ વરસાદી વાતાવરણ હતું, પણ અત્યારે ફરી પાછું તડકો ખીલી ઉઠ્યો છે. પણ તમારા માટે આ ઠંડા ઠંડા મોસમમાં ધીમો વરસાદ, આ બ્યુટિફુલ સોંગ જીગરા એટલે કે જીગરદાન ગઢવી અને ઐશ્વર્ય મજુમદારના સ્વરમાં મુકાયેલું ગીત છે રંગારંગ કાર્યક્રમ.

વરસાદી વાતાવરણ હોય કે પછી તડકાનું વાતાવરણ હોય કે વાવાઝોડું, જીવનમાં તમે હંમેશા તમારી મંજિલ સુધી પહોંચો, બસ એ જ આશા અમે પ્રાર્થના કરીએ ઈશ્વર પાસે, અને સૌ કોઈને પોતાની મંજિલ મળે. ગાઈઝ, લવ ની લવ સ્ટોરીઝ નું આજનું આ છેલ્લું ગીત ગીર્તિ ઝગાથિયા અને આદિત્ય ગઢવીના સ્વરમાં મુકાયેલું, સાથ આપ્યો છે સિદ્ધાર્થ અમિત ભવસારે. આજના આ ગીતને બસ અહીં સમાપ્ત કરીશું. આ વિથ ધીસ લવલી સોંગ 2020ના વર્ષમાં આવેલી મૂવી લવ ની લવ સ્ટોરીઝમાંથી પ્રતિક ગાંધી આ ફિલ્મમાં નજર આવેલા હતા. સો ગાઈઝ, આ સાથે જ બસ આપણો સાથ અહીંયા સુધીનો રહ્યો. કાલે સવારે 10 વાગે ફરી મળીશું. આવો મારી સાથે રેડિયો મનોરંજન પર, અને બપોરના 1:45 વાગે રંગારંગ કાર્યક્રમમાં રેડિયો મોરિશિયસ. બસ આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા.